શ્રોતામણી શુણુંચંતી ભક્તિ તરા કાર્યક્રમ વંદના વંદના કાર્યક્રમરે થર શુણવા મીનાક્ષી દેવીંક રચનારૂ કંઠશિલ્પી જમ્મુકી રથ